ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આદરણીય મંચસ્થ મહામંડલેશ્વરજી, જ્ઞાનેશ્વર પુરીજી જોધપુર સે પધારે હુએ, મહામંડલેશ્વરજી ઓર કપિલજી ફૂલપુરીજી, મહામંડલેશ્વર ફૂલપુરીજી મહારાજ, રાજેન્દ્રપુરીજી ઓર યહાં કે સભી અધ્યાપ